નર્મદા અષ્ટકમ અપણૈકલ સમૂહ સ્વરાત શ્રોતે હો, રાત્રીચા શાંતતેચી ચાદર અલગ સરકુ લાગલીએ. પૂર્વ દિશેલા ઉષેચી ચાહુલ લાગુન પક્ષાંચા કિલબિલાટાનં આણી ભક્તિચા મંગલસ્વરાંની આસમંત જાગા હોઉ લાગલાય. અશા યા પવિત્ર પ્રભાત સમયી ભક્તાચં મન ધાવ ઘેતં તે આપલ્યા લાડક્યા ગણરાયાચ્યા ચરણી. संत नारायण स्वामी रचित ही भोपाळी स्वरबद्ध केली आहे बाळ बर्वे यांनी.